0: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી.
1: હા નમસ્તે.
0: નમસ્તે.
1: ગ્રામ સુરાના જિલ્લા રતલામ છે, શેખ હૈદર ખાન બોલ રહ્યા હું.
0: જી સ્વાગત હૈ આપકા હૈદર સાહેબ.
1: ઓર કે હાલ ચાલ મેડમ?
0: અચ્છે હૈ આપ બતાઈએ.
1: બસ બઢિયા હૈ યહાં ભી. મતલબ અભી તો થોડી ગરમી કા પ્રકોપ જ્યાદા હૈ એમપી મેં, તો લો બહોત ચલ રહી હૈ મેડમ અભી ફિલહાલ. તો
0: જહાં બાત કી જા રહી હૈ વહાં પતા ચલ રહા હૈ કી બહોત જ્યાદા તાપમાન હૈ ઓર અલગ અલગ જગહોં પર પતા ચલતા હૈ કી કિસ તરહ સે લોગ જો ઇસ ગરમી મેં બેહાલ હુએ જા રહે હૈ.
1: હા
0: તો બતાઈએ હૈદર સાહેબ, અભી જો બકરીદ હૈ, બકરીદ કો કિસ તરહ સે મના રહે હૈ આપ ઓર ક્યા સંદેશ દેના ચાહતે હૈ બકરીદ કે મોકે પર?
1: સંદેશ તો યે દેના ચાહતે હૈ મેડમ કે મતલબ યે જો અપના ભારત વર્ષ યે તો ત્યોહારો કા દેશ હૈ ઓર સભી કો મતલબ અપને અપને ત્યોહાર મનાને કા અધિકાર હૈ, તો શાંતિ ઓર મતલબ સ્વભાવ સે ત્યોહાર મનાએ.
0: જી બિલકુલ, બહોત અચ્છા લગા આપ અપના ત્યોહાર સુખ ઓર શાંતિ કે સાથ મનાએ, હમ યે ઉમ્મીદ કરતે હૈ. ઓર આપ હમારે પુરાને શ્રોતા હૈ, ક્યા ક્યા સુનના પસંદ કરતે હૈ વિવિધ ભારતી કે કાર્યક્રમો મેં?
1: વિવિધ ભારતી કે પ્રોગ્રામ તો મેડમ જો અભી 90 સાલ પૂરે હુએ હૈ, તો હમ તો 1980 સે આકાશવાણી સુન રહે હૈ મેડમ.
0: 1980 સે સુન રહે હૈ?
1: હા 1980 સે સુન રહે હૈ, વો રેડિયો પે પ્રોગ્રામ સુનતે જ્યાદાતર, તો અભી ભી મેરે પાસ રેડિયો હી હૈ.
0: તો આપ બતાઈએ કોન સા ગીત સુન રહે હૈ આપકો?
1: યે રાંઝા ફિલ્મ કા ગીત હૈ, રફી સાહબ કી આવાજ મેં, યે દુનિયા મેં ફિલ્મ મેરે કામ કી નહીં.
0: બહોત હી સુંદર ગીત સુનના ચાહતે હૈ આપ, સુનિએ અપની પસંદ કા યે ગીત.